0: 94.96 98.2 आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमें सांभळी रह्या छो RM3 रेडियो।
2: टाइम चेक, इट्स 10 AM।
3: दर रोज 10 થી 11 आवो अमारी साथे।
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aavo amari sathe.
2: આવો મારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ તમામ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે, જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો તમે। બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા ગુરુવારના ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે ચોક્કસ જોડાઈ ચૂક્યા હશો। 6 તારીખ છે, ઓગસ્ટ મહિનો 2026 વર્ષ, તિથિ પ્રમાણે જોવા જઈએ તો અષાઢ વદ 8 આજની તિથિ પડી રહી છે। મીઠા મધુરા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે। રત્ના પ્રેમભર્યો નમસ્કાર સ્વીકાર કરશો અત્યારથી લઈને 10:45 સુધી અમે આવ્યા છીએ પ્રેમથી આપ સૌ કોઈનો સાથ દેવા માટે। તો જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ પ્રેમથી જોડાયેલા રહેજો, કારણ કે આપણા ગુજરાતી ગીતો આવી પહોંચ્યા છે રેડિયો મનોરંજનના લહેરો પર। તો ચાલુ કરીએ એક મધુર શરૂઆત અને એ સાથે જ આપ સૌ કોઈને જણાવતા ચાલીએ કે આજે ગુરુવારનો દિવસ, એટલે ગુરુવાર આવે એટલે આપણને એમ થાય કે બસ ફક્ત એક દિવસ રહી ગયો છે આપણા કામ કરવાનો અને પછી સરસ મજાનું વીકેન્ડ। તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને બસ કરીએ શરૂઆત આજના આ સુવિચારની સાથે। શ્રોતાઓ, મન શાંત થયું ત્યારે તો ખબર પડી કારણ માત્ર આપણા વિચારો જ હતા। ઘણી વાર આપણા વિચારોની, આપણે કહીએ કે વિચારોના ટ્રાફિક જામમાં આપણું દિમાગ એટલું વધારે ફસાઈ જાય છે કે શું કરવું, ક્યાં કરવું, ક્યારે કરવું અને કોની સાથે કરવું, બસ એની સુદ્ધા આપણે ભાન ખોઈ બેસતા હોઈએ છીએ। અને આજે જ્યાં ક્યાંય પણ તમે જુઓ તો માણસ પોતાના વિચારોમાંથી જ ગૂંચવાયેલો છે, એટલા માટે જ કહેવાય છે કે વિચારોને થોડી વાર બ્રેક આપો, પોતાના જાતને થોડી વાર બ્રેક આપો એન્ડ લેટ્સ ગેટ કનેક્ટેડ આપણા રેડિયો મનોરંજનના મધુર ગુજરાતી ગીતોની સાથે, કારણ કે મ્યુઝિક એક એવી થેરેપી છે જેનાથી આપણું મન રિલેક્સ થાય છે અને મન જો તમારું રિલેક્સ્ડ હોય

આવો અમારી સાથે ગુજરાતી ગીતો, મધુર ગુજરાતી ગીતો વહી રહ્યા છે અત્યારે આપણા રેડિયો મનોરંજનના લહેરો પર. અને જ્યાં ક્યાંયથી પણ તમે જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે તમને ગીતોના સિલેક્શન અત્યારે ગમી રહ્યા હશે. અને આ સાથે જ ભાઈ, જતા હોય એને જવા દેજો. સાંધા કરેલા વાયરોમાં ભડકા થતા વાર નથી લાગતી. માટે કહેવાય છે ને કે જીવનમાં કોઈ પણ સંબંધ જો તૂટે અને એ તૂટવા માટે જ બન્યો હોય તો તેને જોડવાનો નકામો પ્રયાસ તમે ન કરો, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે પોતાની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છો. પોતાના જીવનમાં ઇમોશનલ આપણે કહીને કે અત્યાચાર આપણે કરી રહ્યા છીએ આપણા પોતાના જાતની સાથે. સો ઇટ્સ ઓલરેડી 10:15 પણ અમે તો જોડાયા છીએ દિલથી આપ સૌ કોઈનો સાથ દેવા માટે. એન્ડ કમિંગ અપ વિથ ધ નેક્સ્ટ સોંગ, ચાંડલો સચિન સંઘવીના વોઇસમાં. ભાઈ અષાઢનો મહિનો, એન્ડ વન્ડરફુલ વન્ડરફુલ મ્યુઝિક.

0: आवो अमारी साथ
1: आदित्य गढ़वी अमीर देसाई नी इलेक्ट्रिफाइंग वॉइस ने आज साथ है जावो मारी साथ है आप सबको जोड़ाया छो एंड आई होप के तुम्हारे आज नो आ दिवस फुली प्लान्ड होय अने सारी रीते वितावानो बिल्कुल एक अवसर तुमने मड़े एवी ज आशा नी साथ है भाई आपणे कहीए ने के घणी वखत कोण शुं विचारे छे आपणा माटे ए फरक न होवो जोईए कारण के आपणे जो ए विचारीशुं के बीजा शुं विचारे छे तो भाई આપણે એમાં જ ગૂંચવાયેલા રહી જશું કે બીજા શું વિચારે છે પણ તમને શું આપણે કહીએ ને કે જે બીજા વિચારે છે તેમને વિચારવા દો તમે તમારા કામ પર ફોકસ રાખો અને બિલકુલ આપણા જીવનમાં આપણે આગળ વધવું હોય તો આ બે ફિજુલની વાતોમાં ભાઈ પડવામાં કંઈ માલ નથી અને આ સાથે જ ભાઈ કહેવાય છે ને કે અવસર એ બરફ જેવો હોય છે વિચારતા રહો ત્યાં સુધીમાં તો એ ઓગળી જાય છે માટે હંમેશા ગ્રાબ ધી ઓપોર્ચ્યુનિટી એન્ડ વિથ ધીસ લવલી બ્યુટિફુલ સોંગ્સ તમારા માટે અને આ સાથે ચાલો દિલની વાત કરીએ સંતવાણી ત્રિવેદીના વોઇસમાં

મિત્રો આ સાથે જ જવાનો સમય થઈ ગયો છે એન્ડ હોપ યુ હેડ અ બ્યુટિફુલ ટાઈમ અને આ સાથે જ આજનું આ છેલ્લું ગીત લાગણી લાગણીનો મેળો રમીએ રમીએ એન્ડ વિથ ધીસ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થઈ જશે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું જલ્દી એટલે કે કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજનના લહેરો પર. આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.